सुप्रभात। एफएम बैंड 101.4 मेगाहर्ट्ज पर आज से आकाशवाणी राजकोट विविध भारतीनी मनोरंजन सेवा। आजे ज्येष्ठ वद छठ विक्रम संवत 2082 એટલે કે સોમવાર તારીખ 6 જુલાઈ 2026। અત્યારે સવારના 5:57 અને 37 સેકન્ડ થઈ છે। અમારી આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, નમસ્કાર। પ્રસારણ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વરથી।

0: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन, चित्रलोक कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर, जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTC ની

0: 111 આધુનિક જીપીએસ યુક્ત બસો 100 થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000 થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના બળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: આઈએ સુનતે હૈ વિવિધ ભારતી કાર્યક્રમ ચિત્રલોક.

0: धड़क टू फिल्म का गीत आप सुन रहे थे। रोचक कोहली और साथियों की आवाजें थी। गुरुप्रीत सैनी ने इस गीत को लिखा था और रोचक कोहली ने इस गीत की धुन बनाई थी। चित्रलोक कार्यक्रम में एक ब्रेक लेते हैं, ब्रेक के बाद फिर से हाजिर होंगे।
1: पुलिस
2: मिस सीमा
1: जी,
2: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो नहीं तो घरे आवी जाइशु। हां
1: केम पण हूं
2: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો બચી જશો।
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
1: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો। તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા,
1: હાય।
4: RBI કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો।
5: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
6: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
7: જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન। જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન।
8: નિક્ષય મિત્ર તો હમ સબકા સાથ નિભાતે, ટીબી રોગી વ પરિજન કો પોષણ, જાંચ, ઇલાજ ઓર આજીવિકા સંબંધી સહાયતા પહોંચાતે। જબ મિલ જાયેગા સબકો અપના નિક્ષય મિત્ર તૈયાર, તબ પક્કી હો જાયેગી હમારી જી ઓર ટીબી કી હાર।
9: નિક્ષય મિત્ર इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
7: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
8: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
5: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી રાજકોટ.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
4: નમસ્તે શ્રોતાઓ.
3: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર

0: શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે. તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
1: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી.
0: અચ્છા,
1: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
0: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્ય પ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
1: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
0: બરાબર.
1: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
0: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા, આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
0: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
1: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
0: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
1: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
0: અચ્છા.
1: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
0: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
1: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
0: અચ્છા.
1: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
0: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
1: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા, આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, વિવિધ ભારતી, રાજકોટથી.
5: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને

દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ સંગીતકાર ઓ.પી. નૈયરની કેટલીક વાતો અને એમના સ્વરબદ્ધ કરેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ સંગીતના જાદુગર ઓ.પી. નૈયર. January 16, 1926 ના રોજ લાહોરમાં જન્મેલા ઓમકાર પ્રસાદ નૈયર જ ઓ.પી. નૈયર. શિક્ષણ પણ મેળવ્યું લાહોરમાં અને વિભાજન સુધી રહ્યા પણ અહીં. 12 વર્ષની ઉંમરથી તેઓ આકાશવાણી સાથે સંકળાયા અને બાળકોના કાર્યક્રમોમાં ભાગ લીધો. ત્યારબાદ યુવાઓના કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. સંગીત પ્રત્યે પ્રેમ ખરો, પણ વ્યવસ્થિત રીતે સંગીતનું શિક્ષણ મેળવવાનો અવસર ન મળ્યો. તેઓ કહેતા, મેં સંગીતનું જ્ઞાન મેળવ્યું નથી, મને મળેલ સંગીત જ્ઞાન ઈશ્વરની કૃપા છે. ગીતોના ક્રમમાં કાર્યક્રમમાં પ્રથમ ઓ.પી. નૈયરનું સંગીતથી રચેલું મજરૂ સુલતાનપુરીનું ગીત. ગાયક છે મોહમ્મદ રફી. ફિલ્મ છે તુમસા નહીં દેખા.

ચંચળ, માદક અને મસ્તી ભર્યા સંગીતના સર્જક ઓપી નૈયરના સંગીતનું વિશેષ લક્ષણ છે એની તાજગી. આવા ગુણધર્મોને કારણે એમનું સંગીત આજે પણ આકર્ષક, મોહક અને કર્ણપ્રિય લાગે છે. પરંતુ ફિલ્મ સંગીતમાં એમનું આગમન થયું હતું ગીતોના સંગીતકાર તરીકે નહીં, પણ 1948માં ફિલ્મ કનીઝના બેકગ્રાઉન્ડ સંગીતકાર તરીકે. આ અવસર એમને અપાવ્યો લાહોરના એમના મિત્ર અને કનીઝ ફિલ્મના નાયક અભિનેતા શ્યામે. રજૂ કરીએ છીએ મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત. ગીતકાર છે મજરૂ સુલતાનપુરી, ગાયિકા છે ગીતા દત્ત.

ઓપી નૈયરના કોલેજના દિવસના એક મિત્ર હતા એસ એન ભાટિયા. એમણે ઓપી નૈયરનો પરિચય નિર્માતા દલસુખ એમ પંચોળી સાથે કરાવ્યો. પહેલા તો પંચોળી સાહેબે ઓપી નૈયરને એમના સંગીતકાર પંડિત અમરનાથના સહાયક તરીકે કામ કરવા કહ્યું. આ માટે ઓપી નૈયર તૈયાર ન થયા. થોડા વખત બાદ પંચોળીએ ફિલ્મ આસમાનમાં સ્વતંત્ર રૂપે સંગીત આપવા ઓપી નૈયરને આમંત્રિત કર્યા. 1952માં પ્રદર્શિત થઈ આસમાન, ત્યારબાદ આવી છમ છમાછમ અને બાઝ. આ ત્રણેય ફિલ્મો અસફળ થઈ અને ઓપી નૈયરે મુંબઈ છોડી જવાનો નિર્ણય લીધો. યાદ આવે છે સાહિર લુધિયાનવીનું રચેલું સોને કી ચિડિયા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને આશા ભોસલે.

મુંબઈ છોડતા પહેલા ઓપી નૈયરને એમના મિત્ર કારદાર ફિલ્મ્સ ડિસ્ટ્રીબ્યુટરના કે કપૂરને મળવાનો વિચાર આવ્યો. કે કપૂરે ઓપી નૈયરની આર્થિક તંગી દૂર કરી બાઝ ફિલ્મના નિર્માતા ગુરુદત્ત પાસેથી ઓપી નૈયરને રૂપિયા પણ અપાવ્યા અને પ્રતિભાશાળી સંગીતકાર ઓપી નૈયરને ગુરુદત્તની આવનારી ફિલ્મમાં સંગીતનો અવસર પણ અપાવ્યો. આ રીતે ઓપી નૈયરની સંગીતયાત્રા આગળ વધી અને વર્ષ 1954ની ફિલ્મ આરપારમાં એમના સંગીતની લોકપ્રિયતા બાદ સંગીતકાર ઓપી નૈયરને અઢળક અવસરો મળતા ગયા. સાંભળતા જઈએ આરપાર ફિલ્મનું મજરૂ સુલતાનપુરીનું રચેલું ગીત. ગાયિકા છે શમશાદ બેગમ.

મને ખબર નથી જે સૃજન કર્યું છે એ માલિકની કૃપા છે. સાંભળીએ ઓપી નૈયરનું આ અદ્ભુત સૃજન. શબ્દરચના છે પ્રદીપની, સ્વર છે આશા ભોસલેનું.

શાસ્ત્રીય સંગીતજ્ઞ ઉસ્તાદ અમીર ખાન સાથે સંગીતકાર ઓપી નૈયરનો ઘનિષ્ઠ સંબંધ હતો. તેઓ ઓપી નૈયરને કહેતા કે તમે શા માટે ખોટું બોલો છો કે તમને સંગીતનું વ્યવસ્થિત જ્ઞાન નથી. સંબંધ ફિલ્મના અકેલી હું મેં પિયા આ ગીતમાં 14-15 રાગો બદલાય છે. આનો સુર ક્યાં સ્થાપિત થાય છે એ જ ઉકેલી શકાતું નથી. જરા કહો તો ખરા કે આ તમે કયા સુરથી શરૂ કરો છો? ઓપી નૈયરે કહ્યું

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય
3: RBI।

0: કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
2: દિલ સે દિલ તક યાદગાર તરાને. પ્રણયને પ્રધાનતા આપતા સંગીતકાર ઓપી નૈયરની પ્રતિભા એવી હતી કે એમણે ફાગુન ફિલ્મના 11 ગીતોની ધૂન માત્ર 2 કલાકમાં બનાવી લીધી હતી. અનેક ફિલ્મો એવી રહી જે ફિલ્મો તો અસફળ થઈ હોય પરંતુ એમાં આપેલું ઓપી નૈયરનું સંગીત લોકપ્રિય થયું અને આજે પણ પસંદ કરાય છે. એવું પણ અનેકવાર થતું, પોસ્ટરમાં ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો કરતા સંગીતકાર ઓપી નૈયરનું નામ મોટા અક્ષરે લખાતું. સાંભળીએ સંગીતકાર ઓપી નૈયરની પસંદગીનું દિલ ઓર મોહબ્બત ફિલ્મનું ગીત. ગીતકાર છે SH બિહારી, ગાયક કલાકાર છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે.

એક ગીતની અનેક ધૂન બનાવીને નિર્માતા, દિગ્દર્શક અને નાયક નાયિકાને રીઝવવાનો પ્રયાસ કરાતા ફિલ્મ ઉદ્યોગમાં ઓ.પી. નૈયર એવા સંગીતકાર હતા જેઓ એક ગીતની માત્ર એક જ ધૂન બનાવતા. એકવાર એક જાણીતા દિગ્દર્શકે ધૂનના અંતરામાં ફેરફાર કરવા સૂચવ્યું. ઓ.પી. નૈયર બોલ્યા, તમે ફિલ્મની વાર્તામાં પરિવર્તન કરી દો, હું ધૂનમાં પરિવર્તન કરી દઈશ. એ જ દિગ્દર્શકને એ જ ધૂન સંગીતકાર ઓ.પી. નૈયરે 15 દિવસ પછી સંભળાવી ત્યારે દિગ્દર્શકે કહ્યું, હા, હવે આ ધૂન બરાબર છે. પ્રસ્તુત છે SH બિહારીનું લખેલું, મોહમ્મદ રફી અને આશા ભોસલેએ ગાયેલું કશ્મીર કી કલી ફિલ્મનું ગીત.

ઓપી નૈયરે એમની 12 વર્ષની ઉંમરે પંજાબી ફિલ્મ દુલ્લા ભટ્ટીમાં સાથી બાળ કલાકારો સાથે એક ગીત ગાયું હતું. ગીતકાર હતા અઝીઝ કશ્મીરી. આ ઘટનાને અનેક વર્ષો બાદ ઓપી નૈયર લોકપ્રિય સંગીતકાર થઈ ગયા હતા ત્યારે એમની મુલાકાત આર્થિક રીતે કફોડી સ્થિતિમાં રહેતા ગીતકાર અઝીઝ કશ્મીરી સાથે થઈ. ઓપી નૈયરે ગીતકારને એમના લખેલા દુલ્લી ભટ્ટાના ગીતનું સ્મરણ કરાવ્યું અને ફિલ્મ યે રાત ફિર ન આયેગી વગેરે ફિલ્મમાં ગીતો લખાવ્યા અને સારું એવું માનદેય પણ આપ્યું. ચાલો સાંભળતા જઈએ આશા ભોસલે અને મીનુ પુરુષોત્તમના કંઠે ગવાયેલું આ ફિલ્મનું ગીત.

પોતાની ધૂનોમાં સારંગીનો વ્યાપક ઉપયોગ કરતા સંગીતકારોમાંના એક ઓપી નૈયરના વાદ્યવૃંદમાં સારંગી નવાઝ પંડિત રામનારાયણ, ચેલોવાદક અલુ કરકી, વાયલિનવાદક ગજાનંદ કર્નાડ, સિતારવાદક ઉસ્તાદ રઈસ ખાં, સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા, બાંસુરીવાદક સુમંત રાજ તથા પંડિત હરિપ્રસાદ ચોરસિયા વગેરે વિદ્વાન સંગીતજ્ઞોનો સમાવેશ થતો. સંગીતકાર ઓપી નૈયર એમની ધૂનોમાં ઘોડાની ટાપનો ઉપયોગ કરવા માટે પણ જાણીતા હતા. ઘોડાની ટાપવાળી એમની લગભગ બધી જ ધૂનો લોકપ્રિય થઈ. આવી એક ધૂન કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં, ગીતકાર છે જાનિસાર અખ્તર, ફિલ્મ છે બાપ રે બાપ.

100% શિસ્તના આગ્રહી અને પોતાના સૃજન કાર્યોમાં કોઈ પણ જાતની બાંધછોડનો સ્વીકાર ન કરનારા ઓપી નૈયર એમના દરેક ગીતનું રેકોર્ડિંગ માત્ર 3-3.5 કલાકમાં પૂરું કરી દેતા. ક્યારેક કોઈક વાદક રેકોર્ડિંગ વખતે મોડા આવતા તો તેઓ એ વાદકને પાછા મોકલી દેતા અને એના વગર રેકોર્ડિંગ પૂરું કરતા. તેઓ કહેતા, મને મારા ગીતકારના ગીત પર વિશ્વાસ છે, મારી ધૂન પર વિશ્વાસ છે અને આમાં ભાવોનો ઉત્કૃષ્ટ રીતે સમાવેશ કરેલો છે, એટલે મારે મોડા આવનાર વાદકની ગરજ કરવાની જરૂર નથી. પિયા પિયા ના લાગે મુ રાજિયા ફાગુન ફિલ્મના આ ગીતના ઇન્ટરલ્યુડ સંગીતમાં માત્ર વાંસળીનો ઉપયોગ. કાશ્મીર કી કલી ફિલ્મના હૈ દુનિયા ઉસી કી જમાના ઉસી કા ગીતમાં માત્ર સેક્સોફોનનો ઉપયોગ. રાગીની ફિલ્મમાં અભિનય કરતા કિશોર કુમાર માટે ધૂનને ધ્યાનમાં રાખતા પાર્શ્વગાયન મોહમ્મદ રફી પાસે. આ સંગીતકાર ઓપી નૈયરની થોડી અન્ય લાક્ષણિકતાઓ છે. લગભગ 75 જેટલી ફિલ્મો સંગીતથી શણગારી. પિનાઝ મસાની, રૂના લૈલા અને અશોક ખોસલા જેવા કલાકારો માટે 8 જેટલા બિનફિલ્મી આલ્બમો ધૂનથી દીપાવી. 28 જાન્યુઆરી 2007 રોજ સંગીતકાર ઓપી નૈયર અનંતમાં વિલીન થઈ ગયા. યે રાત ફિર ન આયેગી ફિલ્મનું ગીત સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં. ગીત છે SH બિહારીનું.

0: विको।
1: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: एक મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: ઉફ, યે દુનિયા, યે ખંજર વાલી દુનિયા, યે પીઠ ફેરતે હી હમલા કરને વાલી દુનિયા. ઉફ યે દુનિયા, ઉફ ઇસ દુનિયા કે ધોખે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

કાર્યક્રમ લઈને હાજર છે આપની સ્વર સખી દર્શના સોનૈયા. શ્રોતા મિત્રો, દિવસનો સૌથી સુંદર સમય કયો? જો આ પ્રશ્ન કોઈ કવિને પૂછીએ તો કદાચ એ કહેશે સવાર. કોઈ ચિત્રકારને પૂછીએ તો તે પૂર્વ આકાશમાં ફેલાતા કેસરી રંગો તરફ આંગળી ચીંધશે. કોઈ સંગીતકારને પૂછીએ તો તે પંખીઓના કલરવને યાદ કરશે. અને કોઈ ખેડૂતને પૂછીએ તો એ કહેશે સવાર એટલે મહેનતનો આરંભ અને આશાની શરૂઆત. સાચે જ, સવાર માત્ર સૂર્યોદય નથી, સવાર એટલે નવા સપનાઓનો જન્મ, નવા સંકલ્પોનું આગમન અને જીવનને ફરી એકવાર હસતા હસતા જીવવાનું આમંત્રણ. રાતભર અંધકારની ચાદર ઓઢીને સૂતેલી ધરતી જ્યારે સૂર્યની પ્રથમ સુવર્ણ કિરણનો સ્પર્શ અનુભવે છે ત્યારે પવન પણ જાણે ધીમે ધીમે ગુંજવા લાગે છે. ઝાકળના મોતી પાંદડા પર ચમકી ઉઠે છે કોયલનો પ્રથમ ટહકો, ચકલીઓનું ચહકવું, મંદિરનો ઘંટારવ, મસ્જિદની અઝાન, ગુરુદ્વારાનો શબદ, ચર્ચની પ્રાર્થના, આ બધું મળીને સર્જે છે એક દિવ્ય સંગીત. એવું સંગીત જે આત્માને સ્પર્શી જાય. રાતના અચળેથી સવાર જ્યારે બહાર આવે આશાના દીવા હૃદયમાં આપોઆપ પ્રગટાવે. થાકેલા મનને ફરી હિંમત મળે દરેક સવાર નવી શરૂઆત કરાવે. તો શ્રોતા મિત્રો, આજે યે શામ મસ્તાનીમાં આપણે માણીશું સવારના ઉજાસને, પ્રકૃતિના સૌંદર્યને અને હિન્દી ફિલ્મ સંગીતના એવા મધુર ગીતોને જેમાં સવારની તાજગી, ઉમંગ, આશા અને જીવનનો સુંદર સંદેશ સમાયેલો છે. ચાલો તો આપણે સંગીત યાત્રાનો પ્રારંભ કરીએ કાર્યક્રમ સવારના સુરીલા સૂરમાં.

શ્રોતા મિત્રો, સવાર ક્યારેય ઉતાવળ કરતી નથી. ધીમે ધીમે આકાશનો રંગ બદલાય છે, ધીમે ધીમે પવનમાં ઠંડક ભળે છે, ધીમે ધીમે પંખીઓ માળામાંથી બહાર નીકળે છે અને ધીમે ધીમે સૂર્ય પોતાના પ્રકાશથી સમગ્ર સૃષ્ટિને જાગૃત કરે છે. જીવનમાં પણ ઘણીવાર મોટી સફળતા એકાએક મળતી નથી, ધીમે ધીમે નાના નાના પ્રયત્નોથી, મહેનતથી, ધીરજથી અને વિશ્વાસથી સફળતાનો સૂર્યોદય થાય છે. ધીમે ધીમે સવાર થાય, ધીમે ધીમે સપના સાકાર થાય. જે સમય સાથે ચાલતા શીખી જાય એના જીવનમાં ઉજાસ અપાર થાય. ચાલો ધીમે ધીમે ખીલતી સવારને અસુંદર ગીત સાથે વધાવીએ.

વાહ, કેટલું મધુર ગીત! સવારનું સાચું સૌંદર્ય પણ આવું જ હોય છે. ક્યાંય કોઈ ઘોંઘાટ નહીં, ક્યાંય કોઈ ઉતાવળ નહીં, માત્ર શાંતિ, માત્ર તાજગી અને નવી નવી આશાઓ. રાત પૂરી થવાની હોય ત્યારે આકાશમાં એક તારો છેલ્લી વાર ઝળહળી ઉઠે છે. એ જાણે સૂર્યને કહેતો હોય, હવે મારી ફરજ પૂરી, હવે દુનિયાને પ્રકાશ તારા હવાલે. કેટલું અદ્ભુત આયોજન છે પ્રકૃતિનું. કોઈ આવે, કોઈ જાય, પણ સમયનું ચક્ર સતત ચાલતું રહે છે. આપણું જીવન પણ એવું જ છે. સવારનો તારો કહી ગયો, અંધકાર કાયમ રહેતો નથી. જે આશા સાથે જીવતા શીખી જાય, એના જીવનમાં પ્રકાશ ક્યારે ઓછો પડતો નથી. ચાલો સવારના એ સુંદર તારાને આ મધુર રચના દ્વારા સલામ કરીએ.

દરરોજ બે ભેટ મળે છે, એક સવાર અને બીજી તક. આ બંનેને સાચવી લેતો માણસ ક્યારેય ખાલી હાથ રહેતો નથી. શ્રોતા મિત્રો, સવારના સમયે જો ક્યારે બગીચામાં ફરવાનો મોકો મળે તો એકવાર શાંતિથી ઉભા રહીને સાંભળજો. પવનનો અવાજ, પાંદડાનો સરસરાટ, કોયલનો ટહુકો, ચકલીઓની ચહચહાટ, લાગશે જાણે કુદરત પોતે કોઈ મધુર રાગ ગાઈ રહી હોય. અને કદાચ આ જ છે ઈશ્વરની સૌથી સુંદર સંગીત સભા. હવે આગળનું ગીત એક એવી જ સુંદર સવારની કલ્પના કરે છે, જ્યાં મનમાં કોઈ દ્વેષ ન હોય, આંખોમાં માત્ર સપનાઓ હોય અને હૃદયમાં માત્ર પ્રેમ વસતો હોય.

આજની સંગીતમય યાત્રા હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. હવે સાંભળવાનું છે એક અત્યંત ભાવસભર ગીત, જે આપણને યાદ અપાવે છે કે દુનિયામાં સૌથી મોટી સંપત્તિ મોટું મકાન નથી, પરંતુ પ્રેમ ભરેલું પોતાનું એક નાનું ઘર, એવું ઘર જ્યાં દરેક સવાર હાસ્યથી શરૂ થાય, જ્યાં સંબંધોની હૂંફ હોય, જ્યાં વિશ્વાસ રહે અને જ્યાં મનને શાંતિ મળે. પંખી આખો દિવસ અનંત આકાશમાં વિહરે છે, પણ સાંજ પડે એટલે પોતાના માળામાં પાછા ફરે છે, કારણ કે આકાશ ઉડવા માટે હોય છે, પણ માળો જીવવા માટે હોય છે. અને જ્યારે આવા પ્રેમાળ માળામાં સવારની પહેલી કિરણ પ્રવેશે, ત્યારે ઘર માત્ર ઘર રહેતું નથી, એ મંદિર બની જાય છે. મિત્રો, આગળનું ગીત એ જ સુંદર લાગણીને સ્પર્શે છે. જ્યાં સવાર હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં પોતાપણું હોય, એ જ આપણું સાચું ઘર હોય.

શ્રોતા મિત્રો, આજની આ સંગીત યાત્રામાં આપણે સવારને માત્ર જોઈ નથી પણ અનુભવી છે. ધીમે ધીમે ઉજાસ પાથરતી સવાર, આકાશમાં ઝળહળતો સવારનો તારો, હાસ્યથી દિવસ શરૂ કરવાની પ્રેરણા આપતી સવાર, પ્રેમ અને આશાથી ભરપૂર સુહાની સવાર અને અંતે પોતાના પ્રેમાળ માળાની સવાર. ખરેખર સવાર કુદરતની સૌથી સુંદર ભેટ છે. દરેક સવારે જાણે ઈશ્વર

છે, હું તને ફરી એક તક આપું છું, આજે થોડું વધુ સારું જીવજે, થોડો વધુ પ્રેમ કરજે અને થોડું વધુ સ્મિત વહેંચજે. દરેક સવાર નવી આશા લઈને આવે, જીવનમાં વિશ્વાસનો દીવો પ્રગટાવે. ગઈકાલની નિરાશા ભૂલી જાઓ મિત્રો, આજનો દિવસ નવી ખુશીઓ લઈને આવે. શ્રોતા મિત્રો, સમયના આ વહેતા પ્રવાહ સાથે આજનો યે શામ મસ્તાની કાર્યક્રમ હવે પૂર્ણ કરીએ. આશા છે કે સવારના સુરીલા સુર વિષય પર આધારિત આજની આ સંગીત યાત્રાએ આપના હૃદયને ચોક્કસ સ્પર્શ કર્યો હશે, આપના ચહેરા પર સ્મિત લાવ્યું હશે અને આવતીકાલની સવારને વધુ ઉત્સાહથી આવકારવાની પ્રેરણા આપી હશે. ફરી મળીશું નવા વિષય સાથે, નવા ગીતો સાથે, નવી યાદો સાથે. ત્યાં સુધી તમારા જીવનની દરેક સવાર સૂર્યની કિરણ જેવી ઉજ્જવળ રહે, પવન જેવી શીતળ રહે, ફૂલો જેવી મહેકતી રહે અને સંગીત જેવી સુરીલી રહે.

0: And that is the end of this news bulletin.
1: એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી સભાના કાર્યક્રમો અહીં પૂરા થયા. આવતીકાલે સવારે એટલે કે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.